નવ દુર્ગા ઉપાસનાનો ચોથો દિવસ, એના અધિષ્ઠાત્રી કુષ્માંડા. એ કુષ્માંડા એ દુર્ગા દેવીને આજે વંદન કરીએ છીએ. સુધા સંપૂર્ણ કલશમ

माता माता તમારા સિવાય કરુણા સભર ચિત્ત વાળા બીજા કોણ છે? નવરાત્રના આ દિવ્ય પ્રાતકાલના સમયમાં ચાલો ચાલો પ્રાતકાલે ભગવતી કુષ્માંડા દુર્ગાદેવીનું, પરમેશ્વરીનું, એનું દુર્ગાનું બીજું નામ ચંડી પણ છે, એમનું વંદન કરી લઈએ. દક્ષિણકાલિકા

ಅಥವಾ ದೇವೀ ಸಾಯುಜ್ಯಮಾಪ್ನುತೆ. ಭಗವತಿ ಅನಂತಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಿಕ, ದಿವ್ಯದೇವಿ ಭಗವತಿ ಚಂಡಿಕಾದೇವಿನಿ ದುರ್ಗಾದೇವಿನಿ ಸ್ತುತಿನ ಆ ಶ್ಲೋಕೋ ನುಜಿ ಪಾಠ ಕರೇಶೆ ಕೆ ಸಾಂಭಳೇಶೆ ಅಮ್ನ ಸಕಲ ಮನೋರಥೋ ಪೂರ್ಣ ಥಾಯಿಶ. અને વિષ્ણુ લોક વૈષ્ણવી શક્તિ દેવી સામીપ્યને એ પ્રાપ્ત કરે છે અને પાઠ કરનારનો જય જયકાર થાય છે.